0: Center 95.5, North South 95.6, East West 98.2.
1: You are listening your RM3 Manoranjan Radio.
2: Your kind of music, all day, all night, right here on your one and only station.
3: चौराणु 95.6 98.2 तमें सांभळी रह्या छो RM3 रेडियो
4: दर रोज 10-11 आवो अमारी साथे
2: It's always a better choice. Your songs on your radio. My one and only station.
1: RM3 Manoranjan Radio.
4: Aavo amari sathe.
3: આવો મારી સાથે આપણા ગુજરાતી ગીતોના કાર્યક્રમમાં આપ સૌ કોઈનું સ્વાગત કરવા અમે આવી પહોંચ્યા છીએ. જ્યાં ક્યાંયથી પણ જોડાયા છો, આશા કરીએ કે આપ સૌ કોઈ બસ મજામાં હશો અને આજના આપણા કાર્યક્રમની સાથે મધુરતાની સાથે જોડાઈ ચૂક્યા હશો. આવો મારી સાથે 10:45 સુધી આપણું આ ગુજરાતી ગીતોનું પ્રસારણ ચાલી રહ્યું છે, તો બસ પ્રેમથી સાથ દેવા માટે તમે થઈ ગયા હશો બિલકુલ તૈયાર. તો ચાલો જોડાઈ જઈએ. 28 મે મહિનો 2026 વર્ષ અત્યારે પુરુષોત્તમ માસ ચાલી રહ્યો છે અને પાવન પુરુષોત્તમ માસમાં આપ સૌ કોઈને જય શ્રી કૃષ્ણ કહેતા ચાલો આજના આપણા કાર્યક્રમની શરૂઆત કરીએ. માઇક પર આપ સૌ કોઈની સાથે છે રત્ના, તો બસ પ્રેમથી સાથ દેતા રહો. મનોજ દવે અને નિનાદ મહેતાના સ્વરમાં મુકાયેલું સત્સંગ આલ્બમનું આજનું આ પ્રથમ ગીત કરીએ એક મધુર શરૂઆત.

મેસેજ એ જ કહે છે કે ગીતો એ એન્જોય કરી રહ્યા છે અને અત્યારે આવા સરસ વાતાવરણની સાથે ગીતોની મજા ખૂબ જ એમને ગમી રહી છે. તો ચાલો આવો અમારી સાથેના આ કાર્યક્રમના માધ્યમથી એમના માટે અને એમના આખાય પરિવાર માટે આપણે આ આગલું ગીત કરીશું. અને આ છે નયનને બંધ રાખીને, આ છે ઓરિજિનલ વર્ઝન નયનને બંધ રાખીને મનહર ઉદાસના સ્વરમાં અને 10:14. ભાઈ, હંમેશા એક સારા માણસ બનવાનો પ્રયાસ કરવો, પણ એ સાબિત કરવામાં આપણે કોઈ દિવસ સમય ન બગાડવો જોઈએ. કારણ કે તમે સારા છો એ તમારું કર્મ બોલશે. તો બસ આપણે કામ કરતા રહીએ, આગળ વધતા રહીએ, એન્જોય કરતા રહીએ. આવો મારી સાથે.

0: જીવનનું પણ આવું જ છે, કદમ માંડ જે આસ્તે આસ્તે ધીરે ધીરે આગળ વધવાનું છે અને ધીરે ધીરે કરીને જ આપણે કહીએ ને કે દરેકે દરેક પ્રતિ ક્ષણનો આનંદ આપણે લઈ શકાય છે, કારણ કે ગાય કરવાથી ઘણી બધી સમસ્યાઓ ઊભી થાય છે.
1: આવો અમારી સાથે.
0: જેમ સમય એની ગતિ પર ચાલે છે એ જ રીતે આપણે પણ આપણી ગતિ પ્રમાણે ચાલવાનું છે. ને જ્યારે આપણે કહીએ ને કે દિવસ ઉગે અને જો સામે આખો દિવસ બગડવાનો હોય તો આપણે કહીએ ને કે થોડા થંભી જાઓ, થોડા પોઝ લઈને આગળ વધો, કારણ કે એ પોઝ જ આપણને શીખવાડે છે કે કઈ દિશા લેવાની છે. જાણે આપણે કહીએ ને કે દિશા જ્યારે બગડતી દેખાય ને ત્યારે દશા પણ બગડતી લાગે છે, પણ આપણે દિશા જો સારી રીતે લઈએ તો આપણે કહીએ ને કે આપણે આપણા મંજિલ સુધી પહોંચીએ જ છીએ. તો ચાલો ભાઈ, પ્રેમભરી વાતો પ્રેમભર્યા ગીતો તમારા માટે. આવો અમારી સાથે 10:27 અને આપણે પણ આગળ વધી રહ્યા છીએ અને આ દિલ ભરેલું નજરાણું તમારા માટે લઈ આવ્યા છે ફિલ્મ શક્તિનું આ ગીત શિલ્પા ઠાકોર વિક્રમ ઠાકોરના મસ્ત મજાના વોઇસમાં.

તને ગમું છું, તું પણ મને ગમે છે, અને આવું બસ કહેતા રહો ત્યારે જ તો જીવનમાં મીઠાશ બની રહે છે. એવું ન માનતા કે આવું કહેવાથી ભાઈ કઈ ઉંમર છે, કઈ આવું બધું ન બોલાય, પણ સાચે કહું તો અત્યારે જ ઉંમર છે ભાઈ, બોલી લો. કારણ કે ઘણી વખત છે ને આપણી કહેલી વાતો મનમાં ને મનમાં દબાયેલી રહી જાય છે અને જીવનભર તેનો અફસોસ રહી જાય છે. સંજીવનનું આ ગીત હતું વિનોદ રાઠોડ એન્ડ રેખા ત્રિવેદીના સ્વરમાં. ઘણી વખત કોઈ ગીત વાગતું હોય ને તો બસ પોતાના પ્રિયજનોને ખાલી ફક્ત એમ કહી દેવું કે ભાઈ આ ગીત અમારા તરફથી તમને ડેડિકેટ કરીએ. ઘણી વખત વાત ન કહેતા આવડવી હોય તો આવડવી આવી રીતે પણ તમે પોતાના દિલની વાત કહી શકો છો. એન્ડ વિથ ધીસ ગાઈઝ, આજના આપણા કાર્યક્રમના સમાપ્તિ સુધી આપણે આવી પહોંચ્યા છીએ. તો ભાઈ આ આપણે કહીએ ને કે અંગ્રેજી ભાષા એ તો ગોટા વાળી નાખ્યા. ભાઈ બહેનોમાંથી સીધા ગાય બની ગયા આપણે, અને આ સાથે ચાલો ભાઈ શાનના વોઇસમાં મુકાયેલું આ બ્યુટિફુલ સોંગ એન્ડ તમારા ચહેરાની મુસ્કુરાહટ અમારા માટે વધુ મહત્વ રાખે છે, આ વાત ધ્યાન રાખજો. અને આ સાથે જ આજના આપણા કાર્યક્રમમાંથી લે આ શાનના વોઇસમાં મૂકવામાં આવેલું ગીત સંજીવન આલ્બમમાંથી લેવામાં આવેલું, એન્ડ વન્સ અગેન આ ગીત દિલથી તમારા માટે અમે ડેડિકેટ કરીએ. સો આ પછી આજના આપણા કાર્યક્રમને બસ અહીં વિરામ આપીશું, ફરી મળીશું જલ્દી. ત્યાં સુધી બસ તમે પોતાનું ધ્યાન રાખો, હસતા રહો, મુસ્કુરાતા રહો. લાઈફ બહુ જ બ્યુટિફુલ છે, મસ્ત છે, જબરદસ્ત છે. અને આ સાથે ચાલો લઈએ વિદા. ગુડ બાય, ટેક કેર, નમસ્કાર.